બેણીઓ અલ્લે આપેલ સુણ પૂનમ સતી કી આવાજમાં યસુંદર સા ગઢવાલી ગીત ઓર ભાઈ પહેલી એક સાસુમો ગો અબ એક સાસુમો ભતે અંતર એગો હા કોઈ નારાજ જન હોયા હુન વલ કે જમાનમાં યસ પર અબ નહીં હુન અબ તો હમે સાસ લે હમે ઈચ સે કમ નહીં ઓર હમર બુઆર જો છું ના ઉલ કે ચિલ સે કમ નહીં બેણીઓ હમુલ કાર્યક્રમ કી શરૂઆતમાં બાત કરો છી શ્રેણીયા બારામાં ઓર જો ઘર દેખરેખક દગડ અપુકું કે ના કહે બિસર્જા અપુ ખાણ પીણ ધ્યાન નહીં દીન તો યસ કતઈ નહીં કરણ છું સપુ કે દગડ હી અપુણ લે ધ્યાન જરૂર દેવું છું ઓર જો ખાણ છું ના ઉલે હમર પોષક તત્વો સે ભરપૂર જરૂર હોણ છે ઓર અપુણ લીજી વખત હમુકું જરૂર નિકાળ છે હમ શ્રેણીયા કું અપુણ જો શોખ છું અપુણ જો હમ કામ કરણ ચાની વેક લીજી થોડ બહોત દિનમાં આધુ ઘંટે એક ઘંટે હો યા દસ પંદરા મિનટે હો જરૂર નિકાલણ છે તવે હમર ઘર પરિવાર સબ ભલી કે ચલોલ બેણીઓ ઇનું બાતો કે દગડ હી અબ કાર્યક્રમ કું અખિલ કે બડુનું ગઢવાલ કુમાઉં અબ આપકું લીજાનું જૌનસાર એક તરફ ઓર સુણુનું સુષ્મા વર્મા કસ્વરમાં યે સુંદર સા જૌનસારી ગીત